0: Towers, located in Dubai in a prime location for high appreciation.
1: Step inside and walk into fully furnished townhouses and villas with premium Italian furnishings.
0: Step outside and enjoy 50 plus amenities inside the master community.
1: And the best part, townhouses and villas greens start from just £711,000.
0: To book, call our London office on 020-3963-5757. Greens by Danube. Prime location,
1: high appreciation
0: in Dubai.
2: Hillaro and Umbro JV acclaimed Gujarati films na national award winning director Abhishek Shah par ek var leine aavya che ek emotional comedy.
3: Atamar to jindgi che ke film ni vaarta.
2: Ek you heart ji kai feel kartu natu but one beat and everything changed.
4: Tamaru hriday ધબકારો ચૂકી જાય છે.
2: ધબકારો સ્ટારિંગ દેવેન ભોજાની અને આર્જવ દેસાઈ ઇન સિનેમાઝ નિયર યુ.
5: 105 સુપરહિટ શોઝ પછી હવે લંડનમાં આવી રહ્યું છે એક ધમાકેદાર ઇન્ટરનેશનલ ગુજરાતી કોમેડી જયઝ એન્ટરટેનમેન્ટ. લઈને આવી રહ્યા છે સખણા રેજો હસબન્ડજી, લીના શાહ અને સમીર શાહ સાથે હાસ્યની ફૂલ ગેરંટી. ફ્રાઈડે 26 જૂન 27 પાટીદાર સમાજ વેમ્બલી પાર્કમાં રાતના 8 વાગે. ટિકિટ બુકિંગ માટે વિઝિટ કરો eventbrite.co.uk, કોલ કરો વિડીયોરામા અથવા કોલ કરો મિસ્ટર બી 07860280655. સખના રહેજો હસબન્ડજી.
6: હલકે ફુલકે મોમેન્ટ્સ કો ઓર ભી ખાસ બનાએ જેમિન સ્નેક્સ કે હલકે ફુલકે પફ બાઇટ્સ કે સાથ.
7: રાઈસ કોન સે બને લાઇટ ઓર ક્વોલિટી મેં બેસ્ટ, જેમિન પફ બાઇટ્સ જો હૈ બાર્બીક્યુ, લેમન ચિલી, મસ્ત મસાલા ઓર મેક્સિકન સાલ્સા જૈસે ફ્લેવર્સ મેં અવેલેબલ.
6: જેમિન પફ બાઇટ્સ અવેલેબલ એટ યોર નિયરેસ્ટ એથનિક ગ્રોસરી સ્ટોર્સ.
8: मीनार ज्वेलर्स, अगर आप सोना बेचना चाहते हैं या वैल्यूएशन करवाना चाहते हैं तो उसकी सही कीमत के लिए तशरीफ ले जाइए मीनार ज्वेलर्स पर 181 अपर टूटिंग रोड या विजिट कीजिए meenarjewelers.com. कॉल 02208767627.
9: This Eid, skip the queues and save with Ambala. Pre-order before the 10th of May and enjoy 20% off your order. Use code EARLYEEDSAVER online or in store. From stunning gift tins to rasmalai and moti chur laddus. Don't wait. The offer ends on the 10th of May.
10: Leica Radio Network. Proud hospitality partner, Ragasan. Gold Drive with Sandy Shah. 7 stations. One podcast, one mobile app. Advertise on Leica Radio Network, offering the largest Asian radio and digital content in the UK. Call 0207 132 1458 or sales at leicamedia.co.uk. Leica Radio, finalist at the Radio Academy Arias 2026.